ખેતીની વાત હમણાં વાળા સબ કિસાન ભાઈને ને બોનાને વીણા બેનનો રામ રામ રામ રામ. કિસાન ભાઈઓ દેખો, આણા હવાના ટાઈમે આપણે ખેતરનો જે કામકાજ છે એ કરવો પડી રહ્યું હે. હર રોજ આપણે ખેતરની કામકાજની વાતે કરા, પણ આપણે તો રહ્યા કિસાન ભાઈ ને બહેને, આપણે જે ખેતરનું કામ હે, પશુનું કામ હે, એ તો આણે હવાના ટાઈમે આપણને નિપટાવવું જ પડે. દેખો આ ખરીફની ફસલ હે એ થઈ રહી થકી હે, સીપો વગેરે લઈ રહી થકા હે. હર રોજ આપણે ખેતી ખરીફ ફસલની મક્કાની વાત કરા, પણ કિસાન ભાઈ આજે આપણે વાત કરા હવાના ટાઈમે કે જૈવિક ખેતી આપણે સબ્જીઓ બદલે કેટલી જરૂરી હે ને જૈવિક ખેતી કેમ જરૂરી હે. કેમ કે કિસાન ભાઈઓ આપણે સબ્જીઓની ખેતી હે એ આના ચોમાસાને ટાઈમે બી આપણે કરા, હિયારામાં બી કરા ને હંમેશા જે આપણે સબ્જી હે એ તો કરી જ રહેક હે. પણ આ કિસાન ભાઈ આ જૈવિક ખેતીનો આપણે કેટલો ફાયદો હે એ આપણે જાણતા થકી બી આ જૈવિક ખેતી આપણે ને અપનાવી રહે. તો દેખો જૈવિક ખેતી થકી આપણે જે સબ્જી હે એ આપણને સુરક્ષિત મળી જાય ને આપણે જે સબ્જી ખા તાજી એ આપણે શરીર હરું સ્વસ્થ ને સુરક્ષિત રહે. જૈવિક ખેતી કેમ જરૂરી હે કિસાન ભાઈ? તો જે રાસાયણિક ખાદ હે, કીટનાશક હે, એ વધારે ઉપયોગ થકી આપણે મિટ્ટીની જે ઉપજાઉ શક્તિ હે એ કમ થઈ રહી થકી હે. ભૂજળ દૂષિત થઈ રહ્યું થકું હે ને લોકોને સ્વાસ્થ્ય ઉપર બુરો અસર પડી રહ્યો થકું આપણે જાણી જ રહ્યા હે. આની ગંભીર સમસ્યા થકી બચવા બદલે પ્રકૃતિને સુરક્ષિત રાખવા હારું જૈવિક ખેતી કિસાન ભાઈ બહુ જરૂરી હે. બીજું આપણે મિટ્ટીની પર્યાવરણને રક્ષા હારું મિટ્ટી શક્તિ જૈવિક ખાદ ને ગોબર થકી મિટ્ટીનો પોષક તત્વ હે એની ઉપજાઉ ક્ષમતા હે બળવી રહે. જલસ્તર ને જળ સંરક્ષણ આની મિટ્ટીનો પાણી રોકવાની ક્ષમતા હે એ બળી જાય. સિંચાઈની જરૂરત થોડી કમ રહે એમ ને પ્રદૂષિત થકી આપણે મુક્તિ પાઈ શકાય. જેમ કે જળ પ્રદૂષણ થઈ રહ્યું હે, પ્રદૂષિત થઈ રહ્યું હે, તો એની મુક્તિ આપણે લઈ શકાય. જેમ કે હવા મેં પાણી જમીન રાસાયણિક જહર થકી સુરક્ષિત રહી શકાય. દેખો આ રાસાયણિક કીટનાશક થકી હવા મેં ભાઈ દૂષિત થઈ રહી થકી હે, પાણી દૂષિત થઈ રહી થકું હે, જમીન હે નષ્ટ થઈ રહી થકી હે ને આ પૂરી જમીન મેં જહર જઈ રહ્યું થકું હે, તો એને થકી આપણે સુરક્ષિત રહી શકે. શુદ્ધ ભોજન આપણે ખાઈ શકે જૈવિક ખેતી થકી. રાસાયણિક મુક્ત અનાજ હે, સબ્જીયા હે, એ આપણે સુરક્ષિત તાજી ને અચ્છી સબ્જી ખાઈ શકે અગર આપણે જૈવિક ખેતી કરે તો. બીજું રોગ થકી આપણે બચી શકે. કેમ કે આ જે રાસાયણિક હે, કીટનાશક વાળો જે સબ્જીયા હે, રાસાયણિક વાળી જે સબ્જીયા હે આપણે ખાઈને આપણું શરીર હે એ ઘણી ખરી બીમારી થકી ઘેરાઈ રહ્યું થકું હે, આપણે શરીરમાં બુરો અસર પડી રહ્યો થકો હે. તો જે બી જહેરીલા કીટનાશકનો અસર હે આપણે જે ઇન્સાન હે યા પશુ હે એના શરીરમાં જૈવિક ખેતી થકી શરીરમાં નહીં પહોંચે ને શરીર હે આપણે હાજુ તાજુ સુરક્ષિત રહી શકે. કિસાન ભાઈઓ જીવ જંતુની રક્ષા હારું આપણે જૈવિક ખેતી અપનાવવી ઘણી જરૂરી હે. આપણે ઇન્સાનની રક્ષા હારું જૈવિક ખેતી અપનાવવી ઘણી જરૂરી હે. દેખો જૈવિક ખેતી થકી આપણે કમ લાગત ને મહંગા જે રાસાયણિક ખાદ થકી બસી શકે, ખાદ ખરીદવા થકી બસી શકે ને એ ખાદ હે આપણને મહેંગું હે એ નહીં ખરીદવું પડે. કેમ કે જૈવિક ખેતી હરું એક તો ભાઈ નીમનો રસ હે, નીમની પત્તિયા હે, ગોબરની ખાદ હે એ આપણે ખેતરમાં નાખાંગા, એ આપણે સબ્જીઓમાં નાખાંગા તો આપણી સબ્જી હે સુરક્ષિત ને તાજી ને અચ્છી હે એ આપણે ખાઈ શકાંગા ને ખવડાવી શકાંગા. કિસાન ભાઈઓ દેખો આ આપણે હવાના ટાઈમે આવી વાત કરી ભાઈ જૈવિક ખેતીને, તો કિસાન ભાઈ હોણે ને આ અમલ કરે તો હર કિસાન ભાઈ થકી આ જૈવિક ખેતી આપણને મળી જાય. કિસાન ભાઈઓ રામ રામ રામ રામ. કાર્યક્રમ

0: કરી દે, પણ આ મલ્ચિંગ અપનાવવા થકી કિસાનને આર્થિક લાભ હું થઈ શકે.
1: પાણી ઓર ખરપતવાર નિયંત્રણ પર હોને વાલા ખર્ચ કમ હો સકતા હૈ. હા, ઉચિત પ્રબંધ મે ફસલ કી ગુણવત્તા વ ઉત્પાદન મે સુધાર હો સકતા હૈ.
0: બિલકુલ, આપને કહી જાતા આવડે કે રસાયણ નાખવો પડે, ખરપતવાર બદલે નહીં દવા છાંટીને કિસાન ભાઈ ખલ્લો કમ કરે, તો આને થકી આ મલ્ચિંગ વિધિ અગર કિસાન ભાઈ અપનાવે તો આ આર્થિક લાભ થઈ શકે. જેમ કે દવાઈ ને છાંટવી પડે, ખરડો ઉગેગા નહીં,
1: થઈ શકે. હા, થઈ શકે ને.
0: બિલકુલ, તો મલ્ચિંગ કરવા બદલે કિસાન ભાઈ, લાસ્ટ આ પ્રશ્નનો જવાબ થોડોક અચ્છો આવતો પાછો હિતેશભાઈ, કે આ મલ્ચિંગ કરવા બદલે કિસાન ભાઈ કઈ કઈ વાતોનો ધ્યાન રાખે?
1: બોલે કે તને પૂરી તરહ નહીં રખના ચાહીએ, સિંચાઈ કી વ્યવસ્થા સહી રખની ચાહીએ, ઓર પ્લાસ્ટિક મલ્ચ કા ઉપયોગ ફસલ સ્થાનીય પરિસ્થિતિઓ કે અનુસાર કરના ચાહીએ.
0: અચ્છા,
1: જેમ જરૂરત પડે એમ કરવું પડે,
0: જેમ જરૂરત પડે એમ આ મલ્ચિંગ નો ઉપયોગ કરવો પડે. તો વાસ્તવિક કિસાન ભાઈને આ મલ્ચિંગ કરવાથી ફાયદો થઈ શકે પાછો, એમ
1: ફાયદો
0: હે. વારે વાર દેખો હિતેશભાઈ, આપ ફોરા ઉપર આવીને આટલી બઢિયા જાણકારી આલી, એના બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ સાહેબ.
2: પ્રત્યેક મંગળવાર, ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી. પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: દોસ્તો, આકાશવાણી બાંસવાડા કા FM માહિતી ચેનલ સુનને કે લિયે અબ આપકો કહીં જાને કી દરકાર નહીં, દુનિયા કે કિસી ભી કોને મે સુન સકતે હૈ આકાશવાણી બાંસવાડા કા અપના FM માહિતી ચેનલ. આપકો કરના બસ ઇતના સા હૈ, અપને મોબાઈલ ફોન મે પ્લે સ્ટોર મે જાઈએ, ટાઈપ કીજીએ ન્યૂઝ ઓન AIR બિના કિસી સ્પેસ કે, NEWSONAIR ન્યૂઝ ઓન AIR. આપ જૈસે હી ટાઈપ કરેંગે, યહી હૈ વો એપ જિસકે જરિયે આપ સુન સકતે હૈ આકાશવાણી બાંસવાડા કા માહિતી ચેનલ. યાદ રખિયેગા, પ્લે સ્ટોર મે જાકર આપકો સર્ચ કરના હૈ ન્યૂઝ ઓન AIR. હમેં રહેગા આપકે ફીડબેક કા ઇંતજાર. નમસ્કાર.
4: ભારત કી કૃષિ હમારી અર્થવ્યવસ્થા કી તાકત ઓર કરોડો પરિવારો કી આજીવિકા કા આધાર હૈ. ઇસ કૃષિ યાત્રા મે હમારી મહિલા કિસાન ભી મહત્વપૂર્ણ ભૂમિકા નિભા રહી હૈ. ખેત સે લેકર ખાદ્ય સુરક્ષા તક ઉનકે યોગદાન કો નમન. વર્ષ 2026 મનાયા જા રહા હૈ અંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ કે રૂપ મે. ઇસી અવસર પર એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ AIC લેકર આયા હૈ કૃષિ સખી અભિયાન, મહિલા કિસાનો કે સમ્માન, જાગરૂકતા ઓર સશક્તિકરણ કી એક પહેલ. ક્યુંકી ખેતી આપકી મહેનત હૈ, આપકે સપનો કી ફસલ હૈ ઓર ઇસકી સુરક્ષા ભી ઉતની હી જરૂરી હૈ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે માધ્યમ સે પ્રાકૃતિક જોખિમો સે ફસલ કો સુરક્ષા દેને કી દિશા મે એક મહત્વપૂર્ણ કદમ. આઈએ મહિલા કિસાનો કે યોગદાન કો સમ્માન દે, હર કિસાન કો જાગરૂક બનાએ ઓર સુરક્ષિત કૃષિ કી ઓર આગે બઢે. એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ. મહિલા કિસાન સશક્ત તો ભારત સમૃદ્ધ.

કિસાન ભાઈએ દેખું કેટલો બઢિયા ભજન સાંભળ્યું અને ભજનને હાથે આપણે કાર્યક્રમનો ટીમ બી જે હૈ પૂરો થઈ રહ્યો હે. તો આજે તો વાલજીભાઈને આજ્ઞા લો, કાલે સ્વરા ઉપર ફરી નવી જાણકારીની ઉપર મળંગા. એ આવજો. રામ રામ રામ રામ.